શીર ઉજળો ભારત માં કો શીર કરી ગયો યો મેવાડી વીર દિવેરી જીત લડાઈ રે જગ મે શાન બડાઈ રે જે જે જેવંતા કા વીર મારા મે

0: જલ છે, જીવન કો આધાર કરો મત ન કદી બેકાર, આવો નીર બચાવા રે જન જન ને સમજાવા રે.
1: અભી શ્રોતા સુન રહે થે કાવ્યાંજલિ મેં કાવ્ય પાઠ સોનુ સુરીલા સે. હમ આકાશવાણી કોટા બુંદી કે ચંબલ ચેનલ સે બોલ રહી હૈ. શ્રોતાઓ 8:30 કા સમય હોને કો હૈ. અબ સુનિયે સુગમ સંગીત.